0: Dette V3.
1: જરીક મોકારો સંભળાવો તો ખબર પડે બધાને કે તમે કેટલા મજામાં છો. નેક્સ્ટ સોંગ વી આર ગોઈંગ ટુ પ્લે, ધ ટાઇટલ ઓફ ધ સોંગ ઇઝ કેયા.